0: ઓણા સોચ્યો કે એકો નામ ભી પૂછી લેવું. ઓણા પૂછ્યો, બહેન તુમારો નામ કૈયાએ? બચ્ચીને કહ્યો, લક્ષ્મી. તવ ઠનાઠન દાસને મનમય વિચાર સોચ્યો કે નામ લક્ષ્મી છે, પણ કામ કંડા બિનકો કરી રહી છે. ફિર થોડી આગ ગયો, એક ગ્વાલો ગાય ચરાઈ રહ્યો હતો. ઓણો ઓકાસી ભી નામ પૂછ્યો કે ભાઈ તુમારો નામ કૈયાએ? ગ્વાલાના સુંદરસી હસી કા સાથ કહ્યો, મારો નામ ધનપાલાય. તવ ફિરી ઉ બચ્ચો સોચને લગ્યો કે નામ તો ધનપાલાય, પણ કામ ગાય ચરાણા કો કરી રહ્યો છે. ફિર અરુ આગ બળ્યો ને કુછ લોક નખ રોત દેખ્યો. કારણ જાણના પણ માલુમ હોયો કે ઉનકા ઘરમાં કોઈ વ્યક્તિ કી મૃત્યુ હોઈ ગઈ. ઓણા સોચ્યો કે ક્યો ના હું મરનવાલા કો નામ ભી જાણી લેઉં. કદી મખ ઉ નામ અચ્છો લાગ્યો તો હું અપનો નામ રખી લેઉંગા. તો બચ્ચાના પૂછ્યો કે ભાઈ જેના વ્યક્તિ કો લઈ જઈ રહ્યા છે ઓક નામ કૈયાએ? તવ સભાઈ લોગ્નને કહ્યો કે ઉનકો નામ અમરસિંહ થો, નવ બડા નેક ઇન્સાન થા. તવ ફિરી બચ્ચા કા મનમાં વિચાર આવ્યો કે નામ તો અમરસિંહ થો, પણ બસ એતરો સોચી કનો ચૂપ હોઈ ગયો. ન કુછ દેર શાંતિ સી બેઠના કા બાદ અપનો વિચાર બદલી કને અપના ઘર કી ઓર ચલી દીઓ. ઘર પહોંચના પર સભાઈ ઘરવાલા ને બડા ઉત્સાહ સી પૂછ્યો કે ભાઈ ઠનાઠન દાસ કાઈ નામ સોચી ને આવ્યો? ઠનાઠન દાસના ગંભીર સ્વરમાં પણ મુસ્કરાટ કા સાથ કહ્યો કે લક્ષ્મી તો કંડા બિન ધનપાલ ચરાવા ગાય, અમરસિંહ તો મરી ગયા તો ભલા ઠનાઠન દાસ. બચ્ચાના હુણી એની કહાની સી હમ કઈ સીખ મિલે છે કે હમારા ઘર કા બડા અનુભવી રહે છે, જે હંમેશા હમારો અચ્છો સોચે છે. સાથ સાચ એક જરૂરી સીખ ઈ આય કે હમારી પહેચાન હમારા નામ સી જ્યાદા હમારા દ્વારા કિયા ગયા કામ નસી હોય છે. તો બચ્ચાના હુણી હમ હંમેશા અપના દ્વારા કિયા ગયા કામ ન પર ધ્યાન દેવા, ન હંમેશા કોશિશ કરા કે અચ્છા કામ કરા. ન બચ્ચાના હુણી આવ જાણા આજ કી જિજ્ઞાસા. બચ્ચાના હુણી કદી કદી આપ સોચતા હોય ગ કે મછલી ન પાણીમાં રહી ક ન સોતી હોય ગ કે નહીં સોતી હોય ગ? તો બચ્ચાના હુણી મછલી ન ભી પાણીમાં રહી ન સોવજ, પણ સોતા સમય ઉનકી આંખ ખુલેલ રહે જ. પ્યાસ કી બાત કરા તો મછલી નખ અલગ સી પ્યાસ નહીં લગતી હઈ, ઉનકો શરીર પાણીમાં રહી ક ન પાણી ખ સોખતો રહે જ, જે કારણે ઉનકા શરીરમાં પાણી કી પૂર્તિ હોતી રહે જ. ન બચ્ચાના હુણી ઈ તથી જિજ્ઞાસા. ન બચ્ચાના હુણી આ અવસુણા નથુજી પટેલ કો ગાયેલ ઈ ગણેશ વંજના.
1: દયાનંદ સ્વામી કી જય. શ્રી ગણરાજ કો સુમરણ.